0: 94.6, 98.2 તમે સાંભળી રહ્યા છો RM3 રેડિયો. દરરોજ 10 થી 11 આવો અમારી સાથે.
1: It's always a better choice. Your songs on your radio. My one and only station.
2: RM3 Manoranjan Radio.
0: સવારના 10 વાગી ચુક્યા છે અને હું છું અમિતા. નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છે ગુજરાતી કાર્યક્રમ આવો અમારી સાથે રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો. તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે શુક્રવાર અને આજની તારીખની વાત કરીએ તો આજે છે ભાઈ 9મી ઓક્ટોબર અને સ્ટુડિયો નીકળવામાં 10 વાગીને 1 મિનિટ થઈ ગઈ છે. ભાઈ તો ચાલો ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધવા પહેલાં આપણે એક સુંદર મજાનો એક સુવિચાર લઈ લઈએ. તો કહેવાય ને કે ભાઈ માણસની કિંમત પૈસાથી નહીં પણ મુશ્કેલીના સમયમાં એના વર્તનથી ખબર પડે છે. કારણ કે સારા રહેશે તો સમય બધાનો આવે છે. એટલે કહેવાય ને કે ભાઈ માણસની કિંમત પૈસાથી નહીં પણ જ્યારે આપણે મુશ્કેલ સમયમાં જે વ્યક્તિ હોય છે તેના વર્તનથી ખબર પડે છે કે એ વ્યક્તિ તમને હેલ્પ કરવા આવે છે કે નહીં. કારણ કે ભાઈ સમય તો બધાનો આવે છે, આજે તમારો છે તે કાલે બીજાનો પણ આવે છે. તો ચાલો એની સાથે આપણે એક સુંદર મજાનું એક ભજન લઈ લઈએ. માતારાણીના ચરણોમાં કાવેલી માઈના અવાજમાં લેવામાં આવેલું. ને આપણે કહીએ તો ભાઈ રવિવારથી એટલે કે સન્ડેથી નવરાત્રિનો પર્વ સ્ટાર્ટ થઈ રહ્યો છે. તો ચાલો

આવો મારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને હું છું મીતા અને સ્ટુડિયોની ઘડીમાં 10:13 થઈ ગઈ છે અને આપણે કહીએ છીએ આપણા કાર્યક્રમનું નામ છે આવો મારી સાથે. તમે પણ મારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ ને ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. તો કહેવાય ને કે ભાઈ તકલીફના પહેલાં 2 અક્ષરમાં જ આપણે તક છુપાયેલી છે ને, એટલે માટે તકલીફ પડે ને તો ભાઈ તેમાંથી તક શોધવાનું શીખજો. લિફ્ટને કાઢી નાખજો. તકલીફમાં પહેલો 2 અક્ષર જ તક છે. તકમાંથી આપણે શોધી લેવાનું ને આગળ વધવાની કોશિશ કરવી જોઈએ. તો ચાલો આપણે પણ ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીને સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ. ફરીથી આદિત્ય ગઢવીના અવાજમાં લેવામાં આવેલું

હેપી ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. આવો અમારી સાથે અને સ્ટુડિયોની ગ્રહમાં 10:23 થઈ ગઈ છે અને હું છું અમિતા. તો જ્યારે આપણે વાત કરીએ ઓપન અને ક્લોઝની, ઓપન એ છે તે ક્લોઝનું ઓપોઝિટ છે ને, બંને વિરોધી છે. પણ જ્યારે આપણે વાત કરીએ, પરંતુ સુંદર મજાની મજા એ છું ને, શું છે ખબર છે તમને? આપણું મન હોય છે ઓપન અને એની પાસે જ થાય છે જે આપણી પાસે બહુ ક્લોઝ છે ને એની પાસે જ જાય છે. મન આપણું ઓપન છે પણ એની પાસે જાય છે જેની સાથે આપણે બહુ ક્લોઝ હોઈએ છીએ ને. આપણે જ્યારે અપોન ઓપન અને ક્લોઝની જ્યારે વાત કરીએ તો બંને ઓપોઝિટ છે, પણ જ્યારે આપણે મનની સાથે જ્યારે વાત કરીએ તો એટલો મિક્સ અને મેચ થાય છે. તો ચાલો એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીને સુંદર મજાના આગલું ગીત લઈ લે. ઈશ્વરના મજબદારના અવાજમાં લેવામાં આવેલું

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સ્ટુડિયો નીકળે 10:30 થઈ ગઈ છે. જ્યારે આપણે વાત કરીએ છીએ વર્ડ્સની, તો ભાઈ શબ્દો એ વ્યક્તિત્વનો અરીસો છે કે ભાઈ માણસ કેવા કપડાં પહેરે છે એના કરતાં એ કેવા શબ્દો બોલે છે ને એ ઘણું વધારે ઇમ્પોર્ટન્ટ છે ને. કારણ કે સુંદર કપડાં ખાલી દેખાવનો આકર્ષક બનાવે છે, પણ સુંદર શબ્દો વ્યક્તિત્વને પ્રભાવશાળી બનાવે છે. એટલે કહેવાય છે ને, જ્યારે વ્યક્તિ સુંદર કપડાં પહેરે તો છે, પણ એના જ્યારે વાત કરે છે ત્યારે વર્ડ્સ કેવા નીકળે છે એ વેરી ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે સુંદર કપડાં પહેરીને પછી આપણે કોઈ બીજાનું મન દુખાવીએ એ સારું ના કહેવાય. એટલે કહેવાય ને કે વ્યક્તિના કપડાના ઉપર નહીં, પણ એના મન અને એના વર્ડ્સના ઉપર ડિપેન્ડ કરે છે વ્યક્તિ કેવો છે. તો ચાલો એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમનું એક સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ, ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું અનમોલ રતનના અવાજમાં.

શ્રોતાઓ, જે આપણે વાત કરીએ છીએ ને, તો લાઈફની જીવન એક નદી જેવું છે ને, અને કર્મની જ્યારે વાત કરીએ, કર્મ તેનું વહેણ છે ને, વહેણ ચાલતું હોય ને ત્યાં સુધી નદી ક્યારેય અટકતી નથી. એ જ રીતે કહેવાય ને કે ભાઈ, કર્મનો પ્રવાહ ચાલતો હોય ને તો જીવનની પ્રગતિ પણ ક્યારેય અટકતી નથી. એટલે કહેવાય ને, જીવન એક નદી છે ને કર્મ છે તેનું વહેણ છે. તો ચાલો આપણે પણ સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ. ગુજરાતી ગીત ધર્મેશ બારોટના અવાજમાં લેવામાં આવેલું ગુજરાતી કમ્પાઇલેશનનું ગીત છે 2025 નું.

બસ ભાઈ, તમારી સાથે વાતો કરતા કરતા આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ અને તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખીએ કે આજે અમે જે ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. અને આ લાસ્ટ ગીત છોડીને જાઉં છે તમારા માટે ચેતન દાનાણીના અવાજમાં લેવામાં આવેલું ગુજરાતી કમ્પાઇલેશનનું ગીત છે અને આના પછીનો કાર્યક્રમ છે ભક્તિ મેં શક્તિ. એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.